0: બાદ મેરાડો ક્રેડો આયા બેડુ વારી કો દાદા બેટે મેરે સમુંદ્રા બેડુ વારી કો દાદા.
1: ગીત કા બાદ અબ એક હેંક દિલ માં હમ પહોંચા જખમા કી આહા લાલ ચોલ છંટે નાચન હે ના આપ અકનો ક્યા છે
2: સાધના
1: સાધના જી કે તરફ ચોલ છે
2: ચોલ
1: ખૂબ ઊંધ યાખ
2: હા ખૂબ ભાઈ મતલબ ના આગુઈ તો રોપાઈ કરું તો આમ કમ કમ ના પાણી આંદો પાણી સમસ્યા ના તો ના કર દબ રોપાઈ અબ શે ગાલુ આમ ના તો સિર્ફ ગોળાઈ કરું દુઈ તીન બાર
1: શેરા ની છેન યક સિર્ફ વર્ષા આધારિત ખેતી ઊન ના
2: હા
1: શેરા ની છેન
2: ના
1: તો ખાણમ કા નું દિયો
2: ખાણમ આ બહુ ટેસ્ટી હોય
1: ખાસ કરી જેમ કે હમન પહેલી બતાવ્યા છે કે યુ ગો પર્યટન કા ક્ષેત્ર માં સુંદર કામ કરું છે. દુસરું કૃષિ બાગવાની માં યક સેબ કો ઉત્પાદન હોય ઓર એક અલાવા જો સ્થાનીય ફસલ છે ઊંક ઉત્પાદન હોય. સેબ કા બાબત હમ બાત કરતા જો કો અપના અપના બાગાન છે યક સભી લોકો કા તો એક ને જો બાગાન માલિક છે ઉસે બાત કરતા. નમસ્કાર આપક નો ક્યા
3: મારો નામ જમુના પ્રસાદ.
1: જમુના જી કક છે આપક સેબ કો બાગાન
3: મારો યે ચીકોટ ગામ માં.
1: અચ્છા કતના ક્ષેત્રફળ હોલો
3: ક્ષેત્રફળ હોલો લગભગ 500 મીટર કા આસપાસ માં.
1: અચ્છા તો કતના ડાલા બૂટા છે ને ઈ બરી દા ફસલ કન રે
3: આ ડાલા બૂટા 500 ડાલા બૂટા હોલે.
1: અચ્છા
3: ઓર લગભગ 1200 પેટી સૌ કે નીકળઈ.
1: અચ્છા તો લોક બના છે કે ઈ બરી દા સુંદર ફસલ ની
3: આ જે બારી નો હતી સૌ કી ફસલ કમ માં કોલે કે જબ ફ્લોરિંગ આઈ ઉસ ટાઈમ બારિશ જ્યાદા રહી ડાંડુ રહી ઓર બારિશ જ્યાદા રહી બસ કારણ કે જો ફૂલ તો જો ટીકણે તો ફલ ની ટીક પાય.
1: બાકી અગર કૃષિ કી વિભાગ કી હમ બાત કરતા ઉદ્યાન વિભાગ કી બાત કરતા તો ઊં કી જો યોજનાએ છે ઊંક સહયોગ આપ તા મિલે છે.
3: હા કુછ કુછ સહયોગ મિલે ન હોય ઉદ્યાન વિભાગ કે કૃષિ વિભાગ કે અબ જોશે અમારી દવાઈ ટાઈમ ટુ ટાઈમ પહોંચતી ના જો અમુ સ્પ્રે કે લે ચાહીએ પડવારી ગાલની દાણે કે ટાઈમ ડાલની તો ये कि ये चो भी हमारी आगे की व्यवस्था ही अच्छी न होती थी तो इस कारण के हमक टाइम के दवाइयाँ उपलब्ध न हो पाती.
1: અચ્છા જો સેબ ઉત્પાદક છે ને જો ફસલ ઠીક ઠાક હોય જાય યા હર વાર તો નહીં હોતી તો કક બિકાણા કોણ જન બજાર કક છે હોય સેબ.
3: હા બજાર અમારો દેહરાદૂન મેઇન બજાર જો હમ આપણે સેબ લે કે ઉતાર કે મંડી દેહરાદૂન વેચને કે લીધું નહીં.
1: અજન હરસિલ કો સેબ કા બાબત બોલે જાનને કે સાબ બહોત બઢિયા કિસ્મ છો યા કે કિસ્મ કા સેબ ઉત્પાદન કર દેના આપ.
3: હા યે ચપુ 10-12 પ્રકાર કી વેરાઈટી.
1: અચ્છા
3: રોયલ હૈ ઈશ્વર હૈ રેડ ગોલ્ડન હૈ રેડ ચિપ હૈ અનેક પ્રકાર કી વેરાઈટી સે તો યા પાપડ અલગ અલગ માર્જન નિયો કો જશો જશો બજાર માં પહોંચલે તો તસકો અલગ અલગ રેટ મિલે.
1: એપલ મિશન ભી એક ચલા છે ઈ ક્ષેત્ર માં ભી એક કુછ વાચ સુઈ સાટ.
3: હા હુટાય
1: ઓર બહોત સારા કો યોજનાઓ કો લાભ યકા કા લોગ લેનદેન ખાસ કરી કે રાજ્ય સરકાર ઓર કેન્દ્ર સરકાર કે.
3: હા કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર કે તે મિલતા હે પર ચોબો આમુ ના પહોંચ પાંદો આમુ તક ના જો આમ કે સરકાર કે પોલિસીઝ મિલ હમ તક નહીં પહોંચ પાતી.
1: પ્રચાર પ્રસાર કા ખાતર કભી સરકારી વિભાગ યક પ્રદર્શની યા કુછ સ્ટોલ વગેરે લગાના છે
3: લાઈવ કભી કભાર આતે સાલો મે 2-3 સાલ મે અપના જો લોકલ ઉસે બનાતે બસ.
1: ગોમા બચ્ચા બિછન ઓર ખારીઓ બચ્ચા છે યે વત મંદિર મા ભી ખેલના છે ને ઓર એક છોટી ભૂલી અમાર સમણ મા આપકો નો ક્યા છે
4: શિવાંજલી.
1: અરે વાહ શિવાંજલી આંગણવાડી માં પડદો જાનો છો મુંડા લાણી છે હે. અચ્છા તો આપ ઈ બતાયન કી કુછ સીખ છો વક કવિતાયન છે કોઈ સુણાવ.
4: મછલી જલ કી લાની હે જીવન ઉસકા પાણી હે હાથ લગાવ ડર જાયગી શિબકર લખો મર ચલ જાયગી.
1: શિવાંજલી એક છોટી નોની ઉઈ સે બાતચીત કર હમન ગ્રામ ઝાંકી માં ઓર અબ એક જવાન દગડ્યા હમર સમણ માં બલ ક્રિકેટ જીતી આયા છે. પહેલ તો બહોત બહોત બધાઈ. નો ક્યા છે આપકો?
5: મેરા નામ કુલદીપ હે.
1: કુલદીપ જી પહેલ તો બધાઈ કે આપ ક્રિકેટ ટુર્નામેન્ટ જીતી કાણા છે ને આપ ગોમાં ઓર ક્યા કર દેન કેલા કે હમ તો લગણો કે ખેલી ની ખેલ દોલા ઓર ભી કુછ કર દોલા ક્યા કર દેના.
5: મે યે ટ્રેકિંગ કા કામ કરતા હું.
1: તો ટ્રેકિંગ માં ઈ બતાઓ કે આપણ બોલી ભાષા માં કે કક લે જન દેના પર્યટકો તે
5: ઇધર લી જાતે હમ કેદારકંઠા ઓર હરકીદુન બાલી પાસ બહોત સારે ટ્રેક હે બટ અભી ચારી ટ્રેક યહાં સે પોપ્યુલર હે વોહી ટ્રેક કરવાતે.
1: અગર કોઈ આપણ ટ્રેક બિસર જાંદ આરો વે તે हिंदी नहीं आंदी, अब वो यख बोली भाषा तो वो नहीं बता सकूँ अपन अपन बोली भाषा आप नहीं बना छे ना, तो दगड़े जो छे ना आपका मित्र छे वो भी यही व्यवसाय में लगे पर्यटन में,
5: ज्यादातर लोग इसी व्यवसाय में काम करते हैं।
1: चलो शुभकामना हमारी बहुत बहुत आपते हैं। हर गाँव में कोई ना कोई कलाकार हूँ गीतांग हूँ, इन एक जवान दगड़ा लोखन वाले के सुंदर गीत लगान वाल, आप अपन क्या छे?
6: संदीप।
1: संदीप, संदीप क्या कर देना आप पहले तो बताओ, गीत लगा दे छो खैर?
6: आप तो चलाऊ दुकान, चलाऊ से दुकान को व्यवसाय से।
1: क्या धर हूँ दुकान में?
6: ये फॉर्चून का सामान जो मतलब टूरिस्ट वालों का सामान, रेंटल को जूता और जो जैकेट आदि, फॉर्चून को सामान।
1: बहुत सुंदर, कुल मिला के स्वरोजगार का ना छन। अच्छा आपन कहीं सरकारी योजनाओं का लाभ ले क्या कि चलो मिल स्वरोजगार का ना भाई सरकार में मदद करे?
6: सरकारी योजनाओं का लाभ लौनी अगर कोई मिले तो लाभ लौनी।
1: पर्यटन में एक सुंदर से दीनदयाल उपाध्याय योजना चलनी, वो एक बाबत जान रहा छन?
6: हाँ हाँ जान हुई, लेकिन मतलब अभी उसका मतलब उपयोग उसको लाभ ना लियो।
1: आप लिया जरूर लिया के लगे, एक तरफ दुकान चलने चाहिए, दूसरी तरफ आप वाहन वगैरह खरीद सकते ना, और वैसे आप अपन पर्यटकों था इना बटे उना ले जाना काम कर सकते हैं। अच्छा संदीप, बाकी जो जवान दगड़ा छन सब अपना अपना रोजगार में छन एक लगे?
6: जी जी जी सारा।
1: बहुत सुंदर, एक संतोषजनक जवाब देना छन आप कि हाँ चित्त नहीं लमड़ना छन हमारा जवान दगड़ा, बल्कि अपना अपना खुटों पर खड़ा छन। गीत का खातिर हमन बोली छो सुनी छो कि सुंदर लगा देन, तो जरा आपसे निवेदन छो कि कोई गीत सुनाओ।
6: एक हर की दुन को गानो हमारा मतलब पर्यटन हो तू स्थल। मेरो हर की दुनाए पाड़ू को पियारू जोखन।